0: પરીક્ષા. ક્રૂડ ઓઇલ લઈ ભારત આવી રહેલા ત્રણ ટેન્કરોએ હોર્મુઝ સામુદ્રધુને સફળતાપૂર્વક પાર કર્યું. અને ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે આજે ફાઇનલ મુકાબલો. સમાચાર વિગતવાર. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની વિષયવસ્તુ છે વધતી ઉંમરની અસરોને રોકવા માટે યોગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના રેડ રોડ પર એક કાર્યક્રમમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે યોગ આપણને સંતુલિત જીવન જીવવામાં અને માનસિક સ્વાસ્થ્ય દ્વારા શારીરિક સ્વાસ્થ્યનો માર્ગ શોધવામાં મદદ કરે છે.
1: योग हमें जीवन को बैलेंस वे में जीने की कला सिखाता है. योग हमें डू और डोंट सिखाता है. और जब हम हमारे शरीर को सही ढंग से चलाना सीख लेते हैं तो स्वास्थ्य हमारा स्वभाव बन जाता है. साथियों, योग केवल हमारे शारीरिक स्वास्थ्य पर ही फोकस नहीं करता. योग मानसिक स्वास्थ्य से शारीरिक स्वास्थ्य का मार्ग दिखाता है.
0: મધ્યપ્રદેશના જબલપુરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યોગ અભ્યાસ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું કે યોગ ભારતની મહાન પરંપરાનું પ્રતીક છે જે સ્વસ્થ સંતુલિત અને અર્થપૂર્ણ જીવનનો માર્ગ બતાવે છે.
2: मेरा मानना है कि योग से जुड़े संस्थाओं के निष्ठापूर्ण प्रयासों के बल पर योग जन जन तक पहुंचना और समस्त मानवता के कल्याण का आधार स्तंभ है. मैं सभी देशवासियों से ये संकल्प लेने का आग्रह करती हूँ कि योग को अपने दैनिक जीवन का अभिन्न अंग बनाएंगे. ऐसा करके वे स्वस्थ व्यक्ति, स्वस्थ परिवार, स्वस्थ समाज, स्वस्थ राष्ट्र और स्वस्थ विश्व के निर्माण के महान लक्ष्य में अपना योगदान देंगे.
0: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું છે કે યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. કેન્દ્રીય અને રાજ્યમંત્રીઓએ પણ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ શાંતિપથ ખાતે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં નહેરુ પાર્ક ખાતે, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોગ સત્રમાં ભાગ લીધો હતો. સમગ્ર ઉત્તર પ્રદેશમાં વિશેષ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આનંદીબેન પટેલે રાજભવન ખાતે યોગ કર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝાંસીમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં સ્વદેશી રીતે નિર્મિત ભારતીય નૌકાદળના ત્રણ જહાજો આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધન અને આઈએનએસ અગ્રે રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે જહાજ નિર્માણ ક્ષેત્રમાં ભારત એક નવા વિઝન સાથે આગળ વધી રહ્યું છે. જહાજ નિર્માણ અને સમારકામને રાષ્ટ્રીય મિશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત તેના સમગ્ર દરિયાઈ ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહ્યું છે અને સાગરમાલા જેવી પહેલો આ વ્યાપક દ્રષ્ટિકોણનો ભાગ છે.
1: भारत आज अपने पूरे मैरिटाइम इकोसिस्टम को सशक्त बना रहा है. इसलिए आज भारत अपने बंदरगाहों का आधुनिकीकरण कर रहा है, नई क्षमता तैयार कर रहा है, नई कनेक्टिविटी बना रहा है, नदी जलमार्गों का विस्तार कर रहा है, मल्टी मॉडल लॉजिस्टिक नेटवर्क विकसित कर रहा है. सागरमाला जैसे अभियान इसी व्यापक सोच का हिस्सा है.
0: શ્રી મોદીએ વધુમાં કહ્યું કે આજે ભારતનું સંરક્ષણ ઉત્પાદન ઝડપથી વધ્યું છે અને આપણી સંરક્ષણ નિકાસ પણ અભૂતપૂર્વ ગતિએ વધી રહી છે.
1: 2014 તક દેશ કા કુલ ડિફેન્સ પ્રોડક્શન 40,000 કરોડ રૂપિયા કે આસપાસ થા. આજ યહ બઢકર લગભગ 1,80,000 કરોડ રૂપિયા તક પહોંચ ગયા. ઓર સાથીઓ, એક તરફ દેશ મેં रक्षा उत्पादन तेजी से बढ़ा है, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું આ જહાજોનો નૌકાદળમાં સમાવેશ ભારતની દરિયાઈ ક્ષમતાઓના વિકાસમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ

0: ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા આજે ફરી યોજાઈ રહી છે. 22,79,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું પરીક્ષા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
1: नीट आज पुनः परीक्षा होने जा रहा है. मेरा पूरा भरोसा है NTA के ऊपर. भारत की बैठने वाले हैं. निर्भय होके बैठे, चिंता मुक्त होके बैठे. आप निश्चित रूप में अच्छा करोगे. विद्यार्थियों को मेरा ये अनेक अनेक शुभेच्छा है.
0: શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું કે 3 ભારતીય ધ્વજવાળા ટેન્કરો હોર્મુઝ સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કરી સ્વદેશ પરત ફરી રહ્યા છે. આ ટેન્કરો 94 ભારતીય ક્રૂ સભ્યો સાથે 8.6 લાખ મેટ્રિક ટનથી વધુ ક્રૂડ ઓઇલનું વહન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સોનોવાલે જણાવ્યું કે સરકાર ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ કરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેલ નેટવર્ક વિકસાવવાની યોજના ચાલી રહી છે. બિકાનેરમાં લાલગઢ સાબરમતી ટ્રેનને લીલી ઝંડી આપતા તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ લોકોને વધુ સારું રેલ જોડાણ પ્રદાન કરશે. એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું કે રાજસ્થાનમાં 76,000 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. શ્રી વૈષ્ણવે આજે જયપુરથી ખાટીપુરા દરભંગા અમૃત ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે વિશ્વ ઊંટ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શેખાવતે કહ્યું કે ઊંટ માત્ર આજીવિકાનું સાધન નથી પરંતુ રાજસ્થાન અને ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક પણ છે. ઊંટને રણનું વહાણ ગણાવતા તેમણે ઊંટના સંરક્ષણ માટે હાકલ કરી. ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને યજમાન શ્રીલંકા એ વચ્ચે ફાઇનલ મુકાબલો ચાલી રહ્યો છે. આ મેચ દામુલા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા સમાચાર મુજબ ભારત એ 46 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 327 રન બનાવ્યા છે. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સ સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા છે, જ્યાં અમેરિકા અને ઇરાન વચ્ચે વાટાઘાટો થવાની અપેક્ષા છે. શ્રી વાન્સે કહ્યું કે બંને દેશો વચ્ચે પરમાણુ મુદ્દાઓ પર વાટાઘાટો માટે એક માળખું તૈયાર કરવામાં આવશે. દરમિયાન ઇરાની પ્રતિનિધિમંડળે કહ્યું કે લેબનોનમાં ચાલી રહેલા સંઘર્ષને ઉકેલ્યા વિના વાટાઘાટો આગળ વધવી મુશ્કેલ બનશે. નોર્વેની પ્રાથમિક શાળાઓમાં જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ લગભગ સંપૂર્ણપણે પ્રતિબંધિત મૂકવામાં આવી રહ્યો છે. મોટા બાળકોના શિક્ષણમાં પણ તેનો ઉપયોગ મર્યાદિત કરવામાં આવી રહ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. પીએમ મોદીના નેતૃત્વમાં કોલકાતા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાઈ. પ્રધાનમંત્રીએ આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો રાષ્ટ્રને સમર્પિત કર્યા. આજે નીટ યુજી પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વચ્ચે દેશભરમાં 22.79 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ક્રૂડ ઓઇલ લઈ ભારત આવી રહેલા 3 ટેન્કરોએ હોર્મુઝ સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કર્યું. અને ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે આજે ફાઇનલ મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: મુંબઈ राजेश शर्भाते राष्ट्रीय बातम्या देत आहे. ठळक बातम्या. 12व्या आंतरराष्ट्रीय योग दिनानिमित्त आज भारतासह जगभरात योगाभ्यास. नौदलाच्या दुनागिरी संशोधक आणि अग्रेय या युद्धनौकांचं प्रधानमंत्र्यांच्या हस्ते कार्यान्वयन. नीट फेरपरीक्षा 2026 कडक बंदोबस्तात आणि सुव्यवस्थेत प्रारंभ. महाराष्ट्र विधिमंडळाचं पावसाळी अधिवेशन उद्यापासून सुरू होणार. आणि 16 FDC औषधांच्या उत्पादन

છે, પણ સાથે સાથે આ અમર્યાદિત વાતોમાં આપણે માણીશું તમારી ફરમાઈશના સરસ મજાના સુમધુર ગીતો અહીંયા જ આકાશવાણી મુંબઈ કેન્દ્રની 100 મેગાહર્ટઝ એફએમ ગોલ્ડ ચેનલ પર કાર્યક્રમ ગીત ગુરજરીમાં હું જ તમારો દોસ્ત આરજે સચિન વજાણી.

मित्रों आज योग दिवस है। अपने आ गीत पहला ज बात करी कि आज घना एवं मुद्दाओं है जेना पर आज आप बात करवानी है, जेना पर बात करी खूब जरूरी पण है। तो मित्रों सौथी पहला तो आप बात करिए योग दिवस की। आज समय थोड़े आप जाने आप शब्द साधना सेगमेंट समय हो आज आप सवाल हे ये योग ने आसपास वणेलो हे। तो तेरे मैंने आज बे सवाल जवाब आप आ सवालों पहलो सवाल है कि આપણે યોગનું આપણું જે શાસ્ત્ર છે યોગશાસ્ત્ર એમાં કેટલાક આસનો આપણે કરતા હોઈએ છીએ, એમાંના કોઈ પણ 5 આસનોના નામ તમે મને જણાવી શકો છો? અને બીજો સવાલ એ કે આપ યોગશાસ્ત્રમાં મહર્ષિ પતંજલિએ યોગના 8 નિયમો કહ્યા છે જેને આપણે અષ્ટાંગ યોગ પણ કહેતા હોઈએ છીએ અને એ નામે પણ આપણે ઓળખતા હોઈએ છીએ। જો એ અષ્ટાંગ યોગ વિશે તમને કાંઈક ખબર હોય અથવા તો એ અષ્ટાંગ યોગના જે 8 નિયમો છે એ નિયમો તમને ખબર હોય તો મને ચોક્કસથી ફોન કરીને જણાવી શકો છો। આ બંને પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ પણ તમારી પાસે હોય તો પણ મને ચોક્કસથી જણાવી શકો છો। અમારો નંબર છે 4515-4134 અને 4515-4135। કાર્યક્રમમાં હવે પછીનું ગીત દીપાલી સોમૈયા તથા શ્યામલ મુનશીના સ્વરમાં।

છડો હું હતો છોકરો છેક છોટો, છડો હું હતો છોકરો છેક છોટો, પિતા પાડી પોષી મન કીધો મોટો. રૂડી રીતથી રાખતા રાજી રાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. કવિ દલપતરામની આ પંક્તિઓ આપણને આ જીવન જોવા જઈએ મિત્રો તો યાદ રાખવી જોઈએ, પણ આજે આ પંક્તિઓને યાદ કરવાનું એક ખાસ કારણ છે, અને કારણ કયું છે એ આપ સૌ જાણો જ છો. જી હા, આજે છે ફાધર્સ ડે. દોસ્તો ક્યારેક વિચાર તો કરી જુઓ કે મધર્સ ડે હોય તો આપણે કેટલું મમ્મી માટે કહેતા હોઈએ, કેટલી એમની વાતો કરતા હોઈએ છીએ કે આપણે થાકતા જ નથી. પણ જ્યારે પિતાની વારી આવે ત્યારે આપણે મનમાં કદાચ તેમને થેન્ક યુ પણ નથી કહી શકતા. ક્યાંક આપણે એક સંકોચ અનુભવતા હોઈએ છીએ કે યાર પપ્પા સામે આપણી ફિલિંગ્સ એમના માટે કેવી રીતે એક્સપ્રેસ કરવી નહીં. પણ મિત્રો શું કરીએ, પપ્પા હોય જ એવા,

પપ્પા એટલે કે આપણા પિતા એક એવી વ્યક્તિ છે જેની લાગણીઓને કદાચ વાચા નથી હોતી. એક એવી વ્યક્તિ હોય છે જે પોતાના ખભા પર પોતાની સંતાનને બેસાડીને આખી દુનિયા બતાવવા માંગતી હોય છે. આમ જોવા જઈએ ને તો એક પુરુષ બીજા પુરુષ કરતાં હંમેશા આગળ નીકળવાની કોશિશ કરતો હોય છે, હંમેશા એ જ પ્રયત્નમાં રહેતો હોય છે કે પોતે દુનિયા જીતી લઈને પોતે નંબર વન આવે. પણ કદાચ એક પિતા જ એવો પુરુષ હશે જે પોતાના કરતાં પણ પોતાનો દીકરો પોતાની સંતાન આગળ નીકળે ને એવી નેમ રાખતો હોય છે, એવી એને શીખ આપતો હોય છે. અને આ પિતા માટે એની દીકરી એના માટે કાળજાનો કટકો હોય છે ને, તો એનો દીકરો એના માટે એનો પડછાયો, એનો પ્રતિબિંબ હોય છે. દોસ્તો, આપણે મમ્મીને તો ઘણીવાર થેન્ક યુ કહેતા હોઈએ છીએ, પણ પપ્પાને ક્યારે થેન્ક યુ નથી કહી શકતા, ક્યારે આઈ લવ યુ નથી કહી શકતા. આજનો જે દિવસ છે, જો આ બે નાનકડા શબ્દો થેન્ક યુ અથવા તો આઈ લવ યુ આપણે આપણા પપ્પાને કહીએ ને, તો ક્યાંક આપણને એવું લાગશે કે આપણે આપણા પપ્પા સાથે બેસીને બે ઘડી પ્રેમની વિતાવી છે, અથવા તો તેમના પ્રત્યે આપણે આપણી લાગણી અનુભવ જે છે એ એક્સપ્રેસ કરીને તેમના સુધી પહોંચાડી છે. કારણ કે પિતા તો પ્રેમ કરતા જ હોય છે, પણ કદાચ તેમનો પ્રેમ કરવાનો જે તરીકો હોય છે, તેમનો પોતાની લાગણી એક્સપ્રેસ કરવાની જે પ્રક્રિયા હોય છે એ કદાચ દુનિયાથી અલગ હોય છે, અને એટલે જ એ લાગણીઓને આપણે કદાચ સમજી નથી શકતા, અથવા તો તેમની જે ભાષા હોય છે લાગણીની એ આપણે વધારે અનુભવી નથી શકતા. પણ આજે ફાધર્સ ડે નિમિત્તે આપણે આપણા પપ્પાઓને થેન્ક યુ કહીએ, આઈ લવ યુ કહીએ, અને કાર્યક્રમમાં આપણે આગળ વધીએ અને સાંભળીએ એક પિતાની લાગણીનું, પોતાની દીકરી માટેનો ખાસ આ સરસ મજાનું ગીત છે. ઇસ્માઇલ વાલેરાનો સ્વર છે, આ પારંપરિક લોકગીત આપણે સાંભળીએ. અને હા, જે આજે શબ્દ સાધના સેગમેન્ટમાં મેં તમને સવાલ કર્યા હતા બે, કે યોગાસનના કેટલાક આસનો જે છે એમાંના કોઈ પણ 5 આસનોના નામ તમે મને જણાવી શકો છો, અને એ ઉપરાંત જે અષ્ટાંગ યોગ, જે 8 નિયમો કહેવાય છે યોગના, એ કયા છે, જો એ પણ તમને ખબર હોય તો ચોક્કસથી મને ફોન કરીને જણાવી શકો છો. અમારો નંબર છે 4515-4134 અને 4515-4135.

प्रेम मोटो के संबंध, पति पत्नी नो संबंध वधारे महत्वनो के प्रेमी प्रेमिकानो? पण अमने एम लागे छे के कदाच पन्नालाल ने पण एज लाग्यो हशे कि कोईपण संबंध वगरनो संबंध ए सौथी ऊपर, अने ए ज संबंधना नाते कांजी ने ज्यारे जीवी ऊपर धूळाए करेल अत्याचारनी वात खबर पड़ी त्यारे ए उकळी उठ्यो, अने समाज नात जात संबंधनी परवा कर्या वगर ए धूळाने शिक्षा आपवा घरेथी निकळी पड्यो। पण कहे छे ने कि मित्र अणीना समय काम लागे એમ હીરાએ એને એ વેર લેતા વાર્યો અને ધૂળાને સમજાવવાની ખાતરી આપી અને ઘર તરફ મોકલ્યો। હવે આગળ આવો સાંભળીએ નવલકથા પઠન મળેલા જીવ, લેખક પન્નાલાલ પટેલ, વાચક સ્વર અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી, ભાગ 26, પ્રકરણ 12, પાપ છૂટી વાત। હીરાની તથા કંકુની શિખામણ પછી તો ધૂળાનો મિજાજ વળી વધારે બગડ્યો। ત્યારથી જીવીને તો એ જાણે આંખે નહોતો દેખાતો, પણ તે દિવસ પૂરતું જ, પણ જીવી એ કંઈ સ્વમાન વિહોણી ન હતી એટલે ધૂળાની રાત પણ બગડતી। ખરું પૂછો તો એ જીવી ઉપર જેટલો દિવસે દોર જમાવતો એટલો રાતે જમાવી શકતો ન હતો। જીવીએ એકાદ વખત છાતીમાં લાત લગાવી દીધી હોય તો એ તો એ બે જણ જ જાણે, પણ રાતના વખતે ધૂળો એનાથી ગભરાતો હતો એ તો ચોક્કસ। એક રાતે બહાર ચોપાડમાં સૂઈ રહેતા નાની ડોશીએ તો ધૂળાને કાનમાંથી કીડા ખરી પડે એવી ગાળો ભાંટો પણ સાંભળ્યો, અને અંદર ધમાધમ સાંભળીને તો એમણે બારણું પણ ઉઘડાવ્યું। આબરૂ ખોવા બેઠેલા બે જણને બેઠે સાદે ભંડાય એટલી ગાળો ભાંડી ધૂળાને બહાર સુવડાવ્યો અને પોતે ઘરમાં ગયા। જીવીને પાહે બેહાડીને, જોવનાય તો અમારે અતિ ભા કઈ શિખામણની શરૂઆત કરી। પછી તો ધૂળાને પણ નીંદ્યો ને જીવીના મગજમાં બેઉ કુળની આબરૂ એના હાથમાં છે એ લાંબા ભાષણ સાથે ઠસાવવા પ્રયત્ન કર્યો। સવારમાં ધૂળાને પણ શિખામણ સાથે ઠપકો આપતા કહ્યું, આ મારપીટ કરે એ તો કંઈ ચાલે? એક તો આંખે ડરાવે ને એક આંખે હસાડે, એનું નામ આદમી? ઠીક છે તો બબડી ધૂળો ચૂપ રહ્યો, પણ મનમાં તો થતું હતું, જો રાણને ને પેલા છોકરાને ખબર ના પાડું તો મારું નામ ધૂળ્યો નહોતું। અને આ બાબત પાછળ ધૂળો એટલો બધો પડ્યો હતો કે ગામના બે ચાર જુવાન ઠાકરડાઓ ગામના ચોક્યાતોને તો કહ્યું કે જો કાનજીને કાયદાની કલમમાં આવે એવી રીતે પકડી આપો તો એમને ઇનામમાં એક ભેંસ આપશે। પણ કાનજીને ગામમાં જેટલા દુશ્મન હતા એના કરતાં મિત્રો ઘણા વધારે પ્રમાણમાં હતા। એને કાને આ વાત આવી ત્યારે બહુ જ દુઃખી થયો। એક દિવસ તો એણે ધૂળાને જ પોતાના ઝાકળીએ હીરાના નામથી બોલાવ્યો, જો પોતાના નામથી બોલાવે તો ધૂળો આવતો હોય તોય ન આવે, અને તે ઘેર હોય તો વળી જુદી વાત,

0: આમ બહાર ખેતરમાં તો જાય કદી? હીરાને બદલે કાનજીને જોતા ધૂળાનું લોહી ઉડી ગયું. હસવાનો પ્રયત્ન કરતા માન બોલ્યો,
1: કાનાભાઈ કાનાભાઈ, હીરો હીરોભાઈ ક્યાં ગયો? મને બોલાવ્યો તો તે શું કામ હતું?
0: કાનજીને ખાતરી હતી કે જો ના કહીશ તો તરત જ પીઠ ફેરવી જશે, ને ત્યાર પછી જો બોલાવીશ તો ભલું હશે, તો મારી નાખ્યો રે કઈ બૂમબરાડા પાડતો ગામ તરફ દોડવા જ માંડશે. એટલે હસીને બોલ્યો, હમણાં આવતો હશે, પેલી પા છીંડું પૂરવા ગયો છે, બેસ બેસ. કહી કાનજીએ ચલમ ભરવા માંડી.
1: મારે છીંડા તો પૂરવાના હતા.
0: એક બે વાર ચલમની આપલે કર્યા પછી કાનજીએ કહ્યું, જો ધૂળા, આજે તું આવી લાગ્યો છે તો મારે તને એક વાત કરવી.
1: કોને કાનાભાઈ? એક છોડીને 21 કોને? એમાં શું છે?
0: કાનજીએ સીધો જ સવાલ કર્યો. હું તારી વહુની હારે હળેલો છું એમ તું માને છે એ વાત ખરી? કાનજીને બિલકુલ શાન જોઈ ધૂળાને પણ હિંમત આવી અને બોલ્યો, હું તો એવું કાંઈ નથી માનતો કાનાભાઈ, પણ હારું લોકો વાતો કરે છે, બાકી મારા લોકોના બાપનું કપાળ. હું તારી વાત કરું છું, તું એવું માને છે ખરો? ને જો માનતો હોય તો તે અમને ક્યાં ને શું કરતા ભળ્યા હતા એ બતાવ. ધૂળાના મોંને કરમાતું જોઈ એણે ઉમેર્યું, જો બીવાની કે શરમ રાખવાની જરાય જરૂર નથી, જે હોય ત્યાં તું મને ચોખ્ખે ચોખ્ખું કહી નાખ, તારા મનની વાત તું કે ને મારા મનની વાત હું કહું.
2: પરંતુ ધૂળાએ તો લોચા જ વાળ્યા કર્યા,
1: ફલાણીબાઈ આમ કહ્યું, દીકણાબાઈએ તેમ કહ્યું,
0: એમ કહીને ગલ્લા તલ્લા જ કર્યા કર્યા. કાનજી જરા આડે પડખે થયો, કોણીને ટેકે માથું અધ્ધર રાખતા પૂછ્યું, ને તે ગામના ચોક્યા તો ને મને પકડી આલે તો એક ભેંસ આપવાની વાત કહી છે એ ખરી?
2: કાનજીને તો જોકે હસવું જ આવતું હતું.
1: એ વાત ખરી કાના, પણ એ મારે એમ કરીને તારા મનથી ગમે તે હોય. જો આજુ તને પાપ છૂટી વાત કહી દઉં, આ વાત કહેવા જ મેં તને બોલાવ્યો છે.
0: કઈ કાનજી બેઠો થયો ને બોલ્યો, ધૂળા, મારે જો અવળો ધંધો કરવો હશે તો તું 7 પેરા રાખીશ તો એ કરીશ, પણ મારા મનમાં એવું છે જ નહીં, મારે એવું કરવું જ નથી. હા, હું એને લાવ્યો એ વખતે મારા મનમાં કંઈ પાપ હશે કે નહીં હોય તો ભગવાન જાણે, પણ એકદમ ભગત જેવા માણાએ મને ટક્કર કરી, ત્યારથી તો હું ગાંઠ જ વાળી ગયો છું. મારે ને એને અત્યાર સુધી કોઈ આડો વ્યવહાર થયો જ નથી ને ભવિષ્યમાં થવાનો એ નથી, આટલો તો તું વિશ્વાસ રાખજે ધૂળા. હા, મને એક છે તે હસીએ બોલીએ, પણ મેં તો એની હારે એ નથી કર્યું ને મારે કરવું એ નથી, માટે છાતીએ ધડાવ રાખીને રે. પેલા રેશમાં જેવા લોકને વાદે ચડીને આમ હરતે ફરતે મારવા પીટવાને છોડી દે.
2: કઈ ઘેરો શ્વાસ લઈ કાનજી આગળ બોલ્યો, મને મારી વાતો થાય એની કશી ફિકર નથી, પણ વગર લેવા દેવાય એની વાતો થાય એ મારાથી નથી વેઠાતું, માટે જો મારું કયું માનીને સુખી થવું હોય તો આ બધા વેમ જવા દેજે, મારા તરફની કાંઈ એલફેલ સાંભળે તો તું મને કહેજે, વાંક હશે તો હું મારો ગાલ ધરી રહીશ, પણ એને મારવા પીટવાનું તો તું છોડી જ દેજે.
1: છોડી દીધું, આજથી છોડી દીધું કાનાભાઈ.
0: ઉઠવાની તૈયારી કરતા ધૂળાને વળી કાનજીએ કહ્યું, એટલો તો ખ્યાલ કર ધૂળા, હે, અડધી રાતે બચાડી આપણી પાછળ પાછળ આવી છે, એને આ મારીએ જોડીએ તો એની આંતરડી હું નહીં કહેતી હોય. કઈ કાનજીએ વળી એક શ્વાસ લીધો, ખિસ્સામાંથી તમાકુ કાઢી ચલમ ભરતા બોલ્યો, માટે આજથી બધું જવા દેજે, ને જો તું તારી વહુ જોડે સંપીને રહીશ તો એના જેવી બાઈ તને હાથ ભવમાં એ નહીં મળ્યો ધૂળિયા, બાકી આવા નીતના કજિયા કંકાસમાં તો કાં તો એ બિચારીને એને કૂવો હવાળો કરવો પડશે કે પછી ટૂંકમાં મારા ભાઈ આ બધો બખેડો થઈ જશે, ને મારાથી પણ આ બધું ઝાઝાદર નહીં વેઠાય એ હું તને ભેગા ભેગી કહી નાખું. કઈ ચલમ પીવા વળ્યો. ધૂળો અત્યાર સુધી
1: હાસ તો બરાબર છે, ખરી વાત છે કાનાભાઈ,
0: આમ કર્યા કરતો હતો, બીજી બાજુ ક્યારે કાનજી વાત પૂરી કરે ને ક્યારે પોતાને ઉઠવા મળે એમ એ થતું હતું, કારણ કે એને બીક હતી કે કાનજી ગુસ્સે થઈ ઉઠે તો આ ઝાકળિયામાં પોતાનું કોણ રણી ધણી હતું. ચલમ પૂરી કર્યા પછી ઊભો થયો. વળાવતી વખત વળી કાનજીએ કહ્યું, શું કહ્યું ધૂળા, મનમાં કાંઈ વહેમ હોય તો હજુ એ કાઢી નાખજે.
1: ના રે કાનાભાઈ, હવે શેનો વહેમ વળી? હે,
0: ધૂળો ગામ તરફ ચાલતો થયો. ખેતર વટાવતા સુધી તો એને ફડક હતી, પૂરી નિરાંત તો ખેતર વટાવ્યા પછી જ વળી. જાણે હૈયાનો સમસ્ત ભાર ઓછો ન થઈ ગયો હોય એમ કાનજીને પણ એક જાતની નિરાંત વળી. કાનજી આમ લટી પડ્યો એ જોઈ

ને ધોળો તો જરા મૂછે હાથ દેતો થયો હતો, પણ આ વાત સાંભળીને રેશમાએ પાછો ઠંડો પાડી દીધો. જા જા ભલા માણા, છેનાડવા માણાની તને શી ગમ? એવો માણો તો દીવો ઉપાડે તોય એનો ભરોસો ન કરાય. જોજે એની વાતમાં તું આવી જતો. ના ના રેશમા, વાત તો એને પાપ છૂટી કરી હતી, એને કબૂલ કર્યું તું. એ બે જણાનો જીવ એક દન. લા તું બૈરા વાળો થયો, પણ ભોળો તો એટલો ને એટલો જ રહ્યો ધૂળિયા. રેશમો વચ્ચે જ હસી પડ્યો ને ધૂળાનું બાવળું હલાવતા ઉમેર્યું, આ બધી વાતો કેમ કરવી ને ક્યાં જતી સોખટી મારવી, એ તો એના જેવા હોય એ જ જાણે, તને નહીં સમજાય. ધૂળો રેશમાને હારી પેઠે ઓળખતો હતો. એને તો ખાતરી હતી કે આવી બાબતમાં કાંજી કરતાય રેશમો ચડે, એટલે જ તો રેશમાના કહેવા ઉપર એ વિચારમાં પડી ગયો હતો ને. અધૂરું હોય તેમ છૂટા પડતા બોલતો ગયો, પાપ છૂટી વાત સાંભળીને તો આવ્યા છો, પણ જો એક દની પાપ બાંધેલી વાત ન સાંભળે તો રેશમાને યાદ કરજે દોસ્ત. ધૂળાને વાત વાજબી લાગી ને લાવ મૂકીને તો વાત કરું, કાંજીએ જીવ લાગ્યો છે એ તો કબૂલ જ કર્યું છે ને. એમ વિચારતો એ મુખીના ઘર તરફ ચાલતો થયો.

શ્રોતા મિત્રો, કહેવાય છે ને કે એક સારું સંગીત માણસની આખી વિચારધારા, તેના મૂળ સ્વિંગને, તેના જીવનને પણ બદલી નાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે જ્યારે કોઈ કાર્યક્રમ ગીત ગુજરાતી થકી સરસ મજાના ગીતો સાંભળતા હોઈએ છીએ, ત્યારે એવું આપણને ઘણી વાર થતું હોય છે કે આપણે એ ગીતોની સરગમમાં ખોવાઈ જતા હોઈએ છીએ. અને ક્યાંક આપણે એવું પણ અનુભવતો હોઈએ છીએ કે આપણે પોતે એ ગીતનો એક હિસ્સો છીએ. મેરા સંગીતની ભાષા જ એવી છે કે જેને સમજવા માટે કોઈ શબ્દોની જરૂર નથી પડતી. દુનિયાના દરેક ખૂણામાં સંગીત લોકોના દિલને જોડે છે. જ્યારે આપણે ખુશ હોઈએ ત્યારે પણ સંગીત સાંભળીએ છીએ, અને જ્યારે મન ઉદાસ હોય ત્યારે પણ આ સંગીતની મધુર ધૂનો આપણને નવી ઉર્જા આપે છે. વૈજ્ઞાનિકો પણ કહે છે કે સંગીત

તણાવમાં જે તણાવ હોય છે એને ઘટાડવામાં મત અને મનને શાંત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણી હોસ્પિટલોમાં મ્યુઝિક થેરેપીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અને એટલું જ નહીં, આ સંગીત જે છે એ મનોરંજનનું સાધન તો છે જ અને જીવનને વધુ સુંદર બનાવવાનો એક સરસ મજાનો રસ્તો પણ છે. અને આ રસ્તો વધારે સફળ અને વધારે સારો એના માટે પણ બની જાય છે, કારણ કે આજે છે વર્ષનો સૌથી લાંબો દિવસ, એટલે કે આનંદ પ્રમોદ કરવાની તક પણ આપણને વધારે જ મળે છે આજના દિવસમાં. સાચું ને? આ સરસ મજાના ગીતો સાંભળીએ. તમારા ફરમાઈશી ગીતો આવી રહ્યા છે, એવામાં આપણે સાંભળીએ સુમન કલ્યાણપુર તથા સાથીઓના સ્વરમાં એક સરસ મજાનું ગીત. અને હા, શબ્દ સાધના સેગમેન્ટમાં આજે મેં તમને બે સવાલ કર્યા હતા કે યોગાસનોના જે કેટલાક આસનો છે એના તમે મને નામ જણાવી શકો છો, અને જે 8 નિયમો છે યોગના એ પણ આપ મને ચોક્કસ જણાવી શકો છો. અમારો નંબર છે 4515-4134 અને 4515-4135.

શોરમે તો આપણે કાર્યક્રમની શરૂઆતમાં મેં તમને પ્રશ્ન કર્યો હતો શબ્દ સાધના સેગમેન્ટમાં કે યોગના જે 8 નિયમો છે એ કયા કયા છે. હવે જો એ 8 નિયમો છે એની આપણે વાત કરીએ તો આ અષ્ટાંગ યોગ મહર્ષિ પતંજલિ દ્વારા આપવામાં આવ્યો હતો અને એ જે 8 નિયમો છે એની વાત આપણે શરૂ કરીએ એ પહેલાં આપણને જાણીએ છીએ કે મોટાભાગે જ્યારે પણ યોગાની અથવા આસનોની વાત કરવામાં આવે ત્યારે આપણા મનમાં એક છબી આવી જ જતી હોય છે કે યાર યોગ છે ને આપણે આસાનીથી એકદમ સારી રીતે આપણે કરી લેશું, પણ એ થતા નથી. કેટલાક દિવસ આપણે કરીએ ને પછી એ છૂટી જતા હોય છે, બરાબર. પણ યોગની શરૂઆત એટલી સરળ નથી. એમાં સૌથી પહેલાં યમ અને નિયમથી એની શરૂઆત થાય છે. એટલે યોગનો પ્રથમ અંગ છે યમ, જે આપણને બીજાઓ સાથે સારા વ્યવહાર કરવાનું શીખવે છે, જેમાં આપણે બીજાઓ સાથે સારો વ્યવહાર કેવી રીતે કરવો એની વાત કરવામાં આવી છે. અને એમાં અહિંસા, સત્ય, અસ્તે અને અપરિગ્રહ જેવા જે મૂલ્યો છે એની વાતો કરવામાં આવી છે. અને જે બીજો મૂલ્ય છે એ છે નિયમ, એટલે કે નિયમ એટલે કે પોતાના જીવનમાં શિસ્તતા લાવવી, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લાવવા અને સાથે સાથે પોતાના શરીરને સ્વચ્છ રાખવું. આ વાત આ યમ અને નિયમમાં કરવામાં આવી છે, જે પહેલો અને બીજો નિયમ છે યોગનો. ત્રીજો નિયમ છે આસન. હવે આ આસન છે એમાં શરીરને વાળવું કે ખેંચવું એવું જ નથી, પરંતુ શરીરને એક સ્થિર અથવા આરામદાયક કેવી રીતે બનાવવું એની વાત કરવામાં આવી છે. અને ચોથો અને મહત્વપૂર્ણ અંગ છે એ છે પ્રાણાયામ, જેમાં શ્વાસનું નિયંત્રણ આપણે કઈ રીતે રાખવું જોઈએ, યોગ્ય રીતે શ્વાસ કઈ રીતે લેવો જોઈએ એની વાતો કરવામાં આવી છે. અને જો એની પણ વાતો આપણે કરીએ તો ધીમા અને ગહન શ્વાસથી મિત્રો મન શાંત થાય છે અને ટેન્શન, સ્ટ્રેસ, જે તણાવ છે એ ઓછો થાય છે એ વાત આપણે જાણીએ જ છીએ. એટલે યમ અને નિયમ એ આપણું ચારિત્ર ઘડે છે, તો આસન અને પ્રાણાયામ એ આપણું શરીર અને મન સ્વસ્થ અને સારું રાખવાની વાત કરે છે. અને યોગની સાચી શરૂઆત આ ચાર પગથિયાથી જ થાય છે. અને જે બીજા ચાર નિયમો છે એ કયા છે એ હું જણાવીશ, પણ એ પહેલાં સાંભળીએ મનોરુદાસના સ્વરમાં આ સરસ મજાનું ફરમાઈશી ગીત.

શ્રોતા મિત્રો, યોગના પ્રથમ ચાર અંગો શરીર અને આપણી જીવનશૈલી સુધારવામાં કામ કરે છે. જ્યારે છેલ્લા ચાર અંગોની આપણે વાત કરીએ તો એ મન અને આત્માની યાત્રા તરફ આપણને લઈ જાય છે. પાંચમો અંગ જેની વાત કરીએ તો એ છે પ્રત્યાહાર. અને આજના સમયની વાત કરીએ તો મોબાઈલ, સોશિયલ મીડિયા અને અનેક પ્રકારના વિક્ષેપો વચ્ચે આપણું મન સતત જે છે એ ભટકતું રહે છે અને ત્યાંથી બહાર લાવવાનું કામ આ પ્રત્યાહાર કરે છે. છઠ્ઠું અંગ છે ધારણા, એટલે કે મનને એક જ બિંદુ પર કેન્દ્રિત કઈ રીતે કરવું એની વાત અહીં કરવામાં આવી છે. સાતમો અંગ છે ધ્યાન, એટલે કે કોઈપણ એક સ્થિતિમાં માણસે કેવી રીતે ધ્યાન દોરવું, કેવી રીતે પોતાનું ધ્યાન લગાડવું એની વાત કરવામાં આવી છે. અને આઠમો અને અંતિમ અંગ છે સમાધિ, અને યોગની આ સર્વોચ્ચ અવસ્થા છે મિત્રો. હવે મિત્રો, આ દરેકે દરેક જે આઠ અંગોની આપણે વાત કરી એના જવાબ ઘણા શ્રોતા મિત્રોએ આપ્યા છે. અને આ સાથે સાથે શબ્દ સાધના સેગમેન્ટમાં પણ આપણે જે સવાલ કર્યો હતો બીજો, કે કેટલાક આસનોના નામ જો તમને ખબર હોય તો ચોક્કસ તમે મને જણાવી શકો છો. તો એમાંના જે કેટલાક આસનો છે એના નામ આપણે લઈએ તો એ છે તાળાસન, વૃક્ષાસન, વજ્રાસન, પદ્માસન, સુખાસન, પશ્ચિમોત્તાસન, ભુજંગાસન, ત્રિકોણાસન, પવનમુક્તાસન, સવાસન, અર્ધચક્રાસન, ધનુરાસન, ગૌમુખાસન, ગરુડાસન, મત્સ્યાસન, નૌકાસન, હલાસન, શીર્ષાસન અને અનેક અનેક અનેક. હા મિત્રો, આની અંદર સૂર્ય નમસ્કાર પણ આપણે આવી શકે છે. ઘણા શ્રોતા મિત્રો પૂછતા હતા કે આમાં સૂર્ય નમસ્કાર આવે કે ન આવે. જી હા, આ આસનોમાં સૂર્ય નમસ્કારનો પણ સમાવેશ આપણે કરી શકીએ છીએ. તો મિત્રો, આ હતા આજના આપણા સવાલોના જવાબ. અને જે શ્રોતા હોય આજના કાર્યક્રમમાં ફોન કરીને પોતાના ફરમાઈશી ગીતો જણાવ્યા, પોતાના મતો, પોતાના વિચારો પણ અમારી સાથે જણાવ્યા, એમના નામ લઈ લો. તો દર્શનાબેનનો દાદરથી ફોન હતો, રશ્મિ જૈનનો મલાડથી ફોન હતો, વિભાબેનનો ફોન હતો ડુંબીવલીથી, ભરતભાઈ કોનાનો દાદરથી ફોન હતો, હંસાબેન સાંતાક્રુઝથી, દિલીપભાઈ જોશી બોરીવલીથી, નેહાબેન બોરીવલીથી, હસમુખભાઈ દેવળિયાનો પણ ફોન હતો, આરતીબેનનો ફોન હતો, રીટાબેન મેઘાણી એક સરસ મજાની ફરમાઈશ કરી હતી પણ આજના કાર્યક્રમમાં એ પૂરી નથી થઈ શકી. એટલે રીટાબેન, તમારી ફરમાઈશ અમે નોંધી રાખી છે અને અમારા આવતા પ્રોગ્રામમાં અમે જરૂરથી પૂરી કરીશું. ત્યારબાદ ઉષાબેનને પણ ફરમાઈશ કરી હતી, ઉષાબેનનું પણ ફરમાઈશનું ગીત આજે નથી વાગી શક્યું, એ પણ અમે નોંધી લીધું છે. અરવિંદભાઈ કાલીના તથા દિનેશભાઈ મીરારોડ અને કાજોલબેન મલાડથી આ ઘણા બધા શ્રોતા મિત્રોના જે ફોન આવ્યા છે અને તમારા ફરમાઈશ ગીતો જે આજે નથી વાગી શક્યા એ અમે નોંધી લીધા છે. અને ચોક્કસથી એ તમારા ફરમાઈશી ગીતો અમે અમારા આવતા કાર્યક્રમોમાં વગાડવાનો ચોક્કસ પ્રયાસ કરીશું અને સૌથી પહેલાં એમને જ પ્રાયોરિટી આપીશું. પણ આજના